નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજે સોમવાર, તારીખ 1 જૂન 2026, શક સંવંત 1948 અને વિક્રમ સંવંત 2082, ગુજરાતી મહિનો અધિક જેઠ માસ. આજની તિથિ છે એકમ. શ્રોતા મિત્રો, અત્યારે 5:57 થઈ છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે પ્રસારણ સભાનો શુભારંભ મંગલ ધ્વનિથી કરીએ.

આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતાઓ, હવે થોડી જ વારમાં આપ દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર સાંભળશો.

શ્રોતા મિત્રો, પરોઢનો પ્રહર એટલે ઈશ્વર સાથે અનુસંધાન સાધવાની સોનેરી પળ. તો ચાલો આજના દિવસને મંગલમય બનાવવા માટે આપણે સૌ પ્રથમ પ્રભુ ચરણોમાં વંદન સાથે કાર્યક્રમના આરંભમાં ભગવદ્ ગીતાના ભક્તિ યોગને સાંભળીએ. પ્રસ્તુતિ મીનાક્ષી દેસાઈની.

0: noche.
1: શ્રોતા મિત્રો, આ હતી ભગવદ્ ગીતાના ભક્તિ યોગની રચના અને પ્રસ્તુત કરી રહ્યા હતા મીનાક્ષી દેસાઈ. આ રચના ખરેખર મનને આંતરકુજ તરફ દોરી જાય છે. મિત્રો, ભક્તિ એટલે માત્ર પૂજાપાઠ નહીં, પરંતુ અહંકારને ઓગાળીને સમર્પણ ભાવ કેળવવો. ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, જ્યાં સુધી આત્મતત્વ ચિંત્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. આવા જ પરમ તત્વને આરાધતી નરસિંહ મહેતાની રચના સાંભળીએ નારાયણ સ્વામીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપણી ભક્તિ પરંપરામાં સતી અને સંતોની વાણીનું એક વિશિષ્ટ સ્થાન છે. ભક્તિનો માર્ગ એ સત્તા, વૈભવ કે રાજપાટથી પર માત્ર અને માત્ર શરણાગતિનો માર્ગ છે. આવો જ એક આત્મિક પલટો રાજા માલદેના જીવનમાં આવ્યો. ભક્તિના અગમ્ય અને રહસ્યમય માર્ગની અનુભૂતિ કરાવતી રૂપાંદે શાહની રચના સાંભળીએ, જેમાં સંસારની મોહમાયા છોડીને પરમ તત્વ તરફ જવાના માર્ગની, એટલે કે પંથની વાત છે. સ્વર ઇન્દિરા શ્રીમાળીનો છે.

શ્રોતા મિત્રો, જ્યારે પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એ ભક્તિ બની જાય છે, અને જ્યારે ભક્તિમાં સર્વસ્વ સમર્પણ થઈ જાય ત્યારે એ મીરા બની જાય છે. રાણાના મહેલોના વૈભવને ઠોકર મારીને હાથમાં એકતારો લઈ શ્યામ રંગમાં સમર્પિત મીરાના ભજનો એ માત્ર કવિતા નથી, પરંતુ કૃષ્ણ પ્રેમનો જીવંત દસ્તાવેજ છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ મીરાબાઈની ભક્તિ રચના નયન પંચોલીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, સંત પરંપરા અને ભક્તિ સાહિત્યમાં કવિ પિંગળની વાણીનું એક વિશિષ્ટ અને આદરણીય સ્થાન છે. તેમની રચનાઓમાં સંસારની નશ્વરતા, ચેતવણી અને આત્મજ્ઞાનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક લઘુ વાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય ભારતીય સંસ્કૃતિના પાયા. વક્તા છે પરાશર દ્વિવેદી.
1: ભારતીય સંસ્કૃતિના પાયા. ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખાણ મેળવવી હોય તો તે સંસ્કૃતિના કેન્દ્રીય મહત્વના ઘટકો જાણવા જોઈએ. જીવનને કેવી રીતે ઘડે છે તે સમજી લેવું જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ આત્મતત્વને જ કેન્દ્રમાં રાખીને વાત કરે છે. જીવન દ્વારા ચેતનાના વિકાસ દ્વારા આત્મતત્વનો વધુને વધુ આવિર્ભાવ પામે તે તેનું લક્ષ્ય છે. આપણી સંસ્કૃતિના માનવામાં આવેલા ક્રમિક વિકાસના ચાર તબક્કાઓ, પ્રથમ વૈદિક કાળનો, બીજો પૌરાણિક કાળનો, ત્રીજો હાલનો વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયનો અને આવનારો ચોથો તબક્કો તે અતિમાનસ સૃષ્ટિનો, કે જ્યાં માનવજાતિ એક મહત્તર, ઉચ્ચતર અને દિવ્ય જીવન પામશે. આપણી આ માન્યતા સાચી પુરવાર થઈ રહી છે. તો ભારતીય અધ્યાત્મમાં બૌદ્ધિક, નૈતિક, ચૈતસિક વિકાસ કરતાં કરતાં આધ્યાત્મિક સત્ય પ્રાપ્ત થઈ શકે છે. સંસ્કૃતિના સંસ્કારો દ્રઢ કરીને આધ્યાત્મિક ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે, અને જ્યાં સુધી આવું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેનો સતત અભ્યાસ કરવો, એ વિચાર પણ પાયામાં રહેલો છે. અધ્યાત્મનો પ્રભાવ સતત રહે માટે સમસ્ત જીવન દ્વારા ધર્મ પ્રગટ થાય એવો ભાર મૂકવામાં આવ્યો. પરંતુ આ તો એક સંસ્કૃતિના વચગાળાનો તબક્કો છે. અંતે તો સાચા આધ્યાત્મિક સત્યોને ઝીલીને પરમ સત્યને પામવાનું રહેશે. આ ઉચ્ચતમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ભારતીય સંસ્કૃતિએ જીવનના બધા જ પાસાઓનો અભ્યાસ કર્યો છે, જે આપણે જોયું. ભાગ્યે જ કોઈ એવો ધર્મ હશે જે આટલા સુવ્યવસ્થિત અને વિશાળ પાયા ઉપર સમગ્ર પ્રકૃતિને આધ્યાત્મિક કરી અસીમ ચેતનાને અનુરૂપ ઘાટ આપવાની સાધના કરી હોય. આધ્યાત્મિકતા એટલે મન અને જીવનથી કંઈક વધારે મહત્તર છે તેનો સ્વીકાર અને તેનો અનુભવ, એ જ ભારતીય સંસ્કૃતિનું ખાસ હાર્દ છે. હજારો વર્ષથી જીવંત રહેલી અને વિકાસ પામતી રહેલી ભારતીય સંસ્કૃતિના મૂળમાં આધ્યાત્મિક અભિપ્સા ચાલક બળ બની રહેલી છે. અને આ ક્રમિક આવિર્ભાવ દરમિયાન ધર્મ ભલે આધ્યાત્મિક આવેગનું અપૂર્ણ સ્વરૂપ હોય, છતાં માનવ મનનો પ્રથમ નિવાસી છે. આમ એક વ્યાપક ધાર્મિક અને તાત્વિક સંસ્કૃતિની જરૂરત ઊભી થઈ. એ પામવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સહજ રીતે ભારતીય માણસમાં ગોઠવાઈ ગયો છે. એ માને છે કે મન, જીવન, શરીર એ માણસના સાધનો છે, સાધ્ય નથી, અને આ સાધનો પણ છેલ્લા અને સર્વોચ્ચ નથી. ભારતીય સંસ્કૃતિનું બીજું લક્ષણ છે તેની પ્રચંડ પ્રાણશક્તિ, અખૂટ જીવનશક્તિ, જીવનના આનંદ માટેની ક્ષમતા અને વિપુલ પ્રમાણમાં સર્જકતા. આપણે જોઈએ કે કેટલી બધી વિવિધતા સંસ્કૃતિએ વિકસાવી છે. રાજ્યો અને સામ્રાજ્યો, તત્વજ્ઞાન, ઉત્પત્તિશાસ્ત્ર, વિજ્ઞાનો, માન્યતાઓ, કળાઓ, કાવ્યો, મહાલયો, મંદિરો, મહેલો, સંઘો, સમાજો, ધાર્મિક પંથો, કાયદાના નિયમો, કર્મકાંડો, યોગની પદ્ધતિ, રાજનીતિ, વહીવટ, વ્યાપાર, હસ્તકલાઓ, ઉદ્યોગો, આરોગ્યની પદ્ધતિઓ, કંઈ અંત વગરની વિપુલતા છે. આ શરીરનું બળ ક્યાં છે? ઊંડાણથી જોઈએ તો ભારતીય માણસમાં ઈશ્વર પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા, એના નક્કર અસ્તિત્વનો સદાય સ્વીકાર કરવામાં આવેલો છે. ભારતીય વ્યક્તિની અંગત ક્ષમતા સાથે પરમ તત્વની મદદ સદાય મળતી રહી છે, અને એનું પરિણામ છે ભારતીય સંસ્કૃતિની તાજગી અને વિકાસ અને વિપુલતા. ત્રીજું લક્ષણ તે ભારતની બળવાન બુદ્ધિમત્તા. સાદી છતાં વૈભવશાળી, ખડતલ છતાં સૂક્ષ્મ, શક્તિશાળી છતાં કોમળ, સિદ્ધાંતની બાબતમાં નક્કર અને વિગતો જાણવામાં જિજ્ઞાસુ. આથી જ સત્યના પાયા ઉપર વ્યવસ્થા અને ગોઠવણી થતી હતી. આમ ભારતીય સંસ્કૃતિ તેમાં આત્મતત્વ, પ્રાણતત્વ અને મેઘા ઉપર આધારિત અને તેની માસ્ટરકી જેવું સફળ સાધન તે ઇતર ધર્મો, માન્યતાઓને સહજ રીતે સ્વીકારીને પછી તેને પોતાના કંડારેલા રાજમાર્ગ ઉપર લાવવો, આ એક હજારો વર્ષથી આપોઆપ ચાલી આવતી પ્રક્રિયા રહેલી છે. જેથી કરીને બદલાતા જતા સમય સંજોગો પ્રમાણે લવચિક એવી આપણી સંસ્કૃતિ પણ ફેરફાર સ્વીકારે છે, અને એ જ તેનું સાતત્ય છે. આમ ભારતીય સંસ્કૃતિના પાયાના લક્ષણો અંગે સારાંશ જોઈએ તો ભારતીય સંસ્કૃતિને જીવનને સમગ્ર રીતે સુગઠિત કરવાનો સર્વાંગી પ્રયત્ન કરેલો છે. ભારતીય સંસ્કૃતિએ માનવ પ્રકૃતિ અનુસાર યોગ પ્રણાલી ગોઠવી છે. ચિંતનશીલ બૌદ્ધિક માનવ માટે જ્ઞાનયોગ, ક્રિયાશીલ માનવ માટે કર્મયોગ અને લાગણી.
0: અમૃતધારા અંતર્ગત ભારતીય સંસ્કૃતિના પાયા એ વિષય પર પરાશર દ્વિવેદીનો વાર્તાલાપ આપે સાંભળ્યો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતાઓ, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. સાંભળીએ છાયા ફિલ્મનું ગીત, ગાયક કલાકાર તલત મહેમૂદના અશ્વરમાં. આ ગીતના ગીતકાર છે રાજેન્દ્ર કિશન અને સંગીતકાર છે સલીલ ચૌધરી.

0: શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: SS બિહારીની રચના સાંભળી ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં. ફિલ્મ છે તુમસા નહીં દેખા. આ ગીતના સંગીતકાર છે ઓપી નૈયર.

શ્રોતા મિત્રો, આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ ફાલ્ગુન ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં. આ ગીતના ગીતકાર કમર જલાબદી અને સંગીતકાર ઓપી નૈયર.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતાઓ, હવે થોડી જ વારમાં આપ સંસ્કૃત સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળશો.

હમણાં જ આપ ગાયક કલાકાર સુરેશ વાડકર અને એ હરિહરણના સ્વરમાં શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 331મો મણકો સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતાઓ, હવે થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડાવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેશભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: વસ્તી ગણતરી નિયામક સુજલ મહેત્રાના જણાવ્યા અનુસાર 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ પણ અપાઈ છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાએ કહ્યું કે અગાઉ ગીર અભયારણ્યની બહાર સિંહોના મૃત્યુના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ અને પશુ ચિકિત્સકોએ સાથે મળીને અસરકારક કામ કર્યું અને પરિણામલક્ષી પગલાં લીધા છે. છેલ્લા 3 દિવસમાં 1 પણ સિંહનું મૃત્યુ થયું નથી. 500થી વધુ સિંહોની યોગ્ય સારવાર કરવામાં આવી છે. ચેપગ્રસ્ત સિંહોને અલગ રાખવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. સારવાર હેઠળના તમામ સિંહો હવે સ્વસ્થ છે અને 2 દિવસમાં તેમને ફરી પાછા તેમના સ્થાને મુક્ત કરાશે.
2: ગીર સેન્ચુરી કે બહાર કુછ લાયન કા ડેથ હોને કા સમાચાર પહેલે છપી. હમારે જો વન વિભાગ હે ઓર હમારે વેટરનરી ડોક્ટર હે મિલકે ઉન્હોને કાફી કુછ અચ્છા કામ કિયા હે. ઉસકી વજહ સે આજ 3 દિન સે એક ભી લાયન કી ડેથ નહી હુઈ હે. 500 સે જ્યાદા જો લાયન હે ઉનકા ડી ટિકિંગ ઓર ડી વોર્મિંગ પ્રોસેસ કી ગઈ હે ઓર વો સભી લાયન જો ટ્રીટમેન્ટ હો રહી હે સભી તંદુરસ્ત હે ઓર 1-2 દિન મે હી ઉનકો રિલીઝ કિયા જાયેગા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં બોપલઘુમા સ્થિત આરોહી ટ્વિન્સ બંગલો ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેગા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે. પોતાના બાળકોના રમકડા અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને તથા પરિવાર ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
3: આપણા છોકરાઓ જેની પાસે વ્યવસ્થા છે એ લોકોના રમી રહેલા રમકડા એકત્રિત કરી અને જે રમકડા રમવા યોગ્ય હોય એટલા બધા જ રમકડા આંગણવાડીમાં ભણતા છોકરાઓ સુધી પહોંચે અને એ લોકો પણ આ બધા જ રમકડા રમે એ ઉદ્દેશ સાથે આખા લોકસભામાં આ કાર્યક્રમ થઈ રહ્યો. સૌને જો અહીંયા ઘણા બધા દીકરાઓને મેં એવું પૂછ્યું છે કે ભાઈ તારે રમવું છે બેટા, તારે પાછું લઈ જવું છે, તો એકદમ પ્રેમથી ના પાડી અને આપ્યું છે. અને કોઈક છોકરા રડતા હતા કે ના મારે તો
0: મુખ્યમંત્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડા દાન કરી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ માટેની 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવવામાં આવશે. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી અને પ્રથમ વખત જીકાસ પોર્ટલ પર જોડાયેલી 19 જેટલી ખાનગી યુનિવર્સિટીઓમાં આજે 64,000 બેઠકો માટે પ્રવેશ જાહેર કરાશે. અત્યાર સુધીમાં 2,88,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે નોંધણી કરાવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએ, બીકોમ, બીએસસી અને બીબીએના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં નકલી અને એક્સપાયરી દવાઓના કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. એસઓજી અને ખેતીવાડી વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 5.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે છેતરપિંડીના કેસમાં રાવલ ગામે આવેલા એક કૃષિ કેન્દ્ર અને ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસમાં કેન્દ્રના 2 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલી દવાઓ ઉપસ્ટીકર ન હતા અને કેટલીક દવાઓની એક્સપાયરી ડેટવાળી હતી. તપાસ દરમિયાન એનપીકે ખાતરની 135 બોરીમાં સ્ટોક અને બિલની ગંભીર વિસંગતતા સામે આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને આઈપીએલ ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું. અગાઉ પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદર

ના 37 બોલના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી રસિક સલામદારે 3, જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોઝ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલીના 42 બોલમાં 89

0: તેમણે 776 રન સાથે ઓરેન્જ કેપ પણ જીતી. કાગિસો રબાડાએ સિઝનમાં 29 વિકેટ સાથે પર્પલ કેપ જીતી. દર વર્ષે 1 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધારસ્તંભ બન્યું છે. ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.88% જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા 2 દાયકાની વાત કરીએ તો રાજ્યના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં 4થા ક્રમે પહોંચ્યું છે. 1 જૂન 1964ના દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતાં આજે વલસાડ તેના રચનાના દિવસને ઉજવી રહ્યો છે. અખૂટ નૈસર્ગિક સૌંદર્ય અને પ્રવાસનના એક મહત્વના સ્થળ તરીકે વલસાડ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયા બાદ સાંજ અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરી હતી.
1: तापी और डांग इत्यादि. इसी के साथ ही अगर टेम्परेचर्स की बात करें तो उत्तर गुजरात रीजन में और साउथ गुजरात रीजन में थोड़े से ड्रॉप हुए हैं 2 से 3 डिग्री. अहमदाबाद का भी डाउन हुआ है और जो अभी थोड़ा सा अनटेंडेंसी के साथ हम 3 दिन एक्सपेक्ट करें कि 9 लाख चेंज रहेगा, मतलब कोई विशेष बदलाव नहीं आएगा. उसके बाद फिर से ड्रॉप है 2 से 4 डिग्री का टेम्परेचर मैक्सिमम टेम्परेचर्स में. और जहाँ तक वेदर की बात है तो जनरली क्लाउडी स्काई रहेगा.
0: ભારતીય હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 50 તાલુકાઓમાં 1 ઇંચ સુધી અને રાજ્યના 6 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના કારણે વ્યાપક નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં રવિવારના રાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેવભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે 2ની ધરપકડ. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે અમારી આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની માહિતી.

ગરબા સાંભળશો 8:15 વિવિધ ભારતીય પ્રસારણના કાર્યક્રમો 8:30 થી 10 વાગ્યા સુધી બરાબર 10 વાગ્યે આપ ગુલમહોર કાર્યક્રમ સાંભળશો.

11 વાગ્યાથી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો, મહિલા જગત કાર્યક્રમ 12:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, બરાબર બપોરે 1:30 જય જવાન હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળશો.

વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળશો 2:30 થી સાંજના 5 વાગ્યા સુધી. સાંજના બરાબર 5 વાગે હિન્દી સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળશો. ફિલ્મ સંગીત સાંભળશો 5:05. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 5:30. મારી નવલિકા એક અજાણ્યો આંચકો સાંભળશો 6:00. ત્યારબાદ સુગમ સંગીત યુવાણી કાર્યક્રમ 6:30. વિશેષ શૃંખલા કાર્યક્રમ 7:10. ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ 7:20 આપ સાંભળશો.

સાંજના 7:50 આપ સાંભળશો ગુજરાતી સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળશો રાત્રિના 9:15 થી 11 વાગ્યા સુધી.

રાત્રિના 11 વાગ્યે હિન્દી તથા અંગ્રેજી સમાચાર સાંભળશો. તો શ્રોતા મિત્રો, આ હતી માહિતી અમારી આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ભક્તિ સંગીત. ગાયક કલાકાર કરસન બારોટના સ્વરમાં સાંભળીએ ભજન.

ગાયક કલાકાર મનભાગઢ વિના ઈશ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ભજન. અને હવે સાંભળીએ ભજન ગાયક કલાકાર હંસા દવેના ઈશ્વરમાં.

પર દમયંતી બરડાઈ નાશ્વરમાં રામાનંદની રચના આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળી ગાયક કલાકાર ગોવિંદ રાજા નાશ્વરમાં દાસ સૌની રચના સાંભળીએ.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, ગુજરાતી સમાચાર આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં.

આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશમાં ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓ સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન આંગ લિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ચર્ચાઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. આ વાટાઘાટોમાં સુરક્ષા અને કનેક્ટિવિટી સહિત પરસ્પર સહયોગ સંબંધિત વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ આંગ લિંગ શનિવારે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ આવતીકાલે મુંબઈ પણ જશે, જ્યાં તેઓ ઉદ્યોગ અને વ્યાપાર સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન

જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ખાતરોના સંતુલિત અને યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. શ્રી ચૌહાણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના અને માટી આરોગ્ય કાર્ડ જેવી યોજનાઓના લાભ ખેડૂતોને આપવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. કૃષિમંત્રીએ આ અભિયાનને જનભાગીદારી દ્વારા વ્યાપક જન આંદોલન બનાવવા હાકલ કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહઅધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા, સૈન્ય વચ્ચે તાલમેલ વધારવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી, સહવિકાસ અને સહ ઉત્પાદનની તકો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકને ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3 બેઠકો, ઝારખંડમાં 2 બેઠકો, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ એસના નેતા HD દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન, રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના સભ્યોનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં 1-1 રાજ્યસભા પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તમિલનાડુથી AIADMKના સાંસદ CV શણમુગના રાજીનામા માંથી આ બેઠકો ખાલી પડી છે. આજથી 8 જૂન સુધી નામાંકન દાખલ કરી શકાશે. મતદાન આ મહિનાની 18મી તારીખે થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE કહ્યું છે કે તે ઓનલાઈન પોર્ટલમાં જોવા મળતી ખામીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે તાજેતરમાં સામે આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું કે વિવિધ સરકારી એજન્સીઓ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સાયબર સુરક્ષા નિષ્ણાંતોની એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી આ સિસ્ટમને મજબૂત બનાવવા અને પોર્ટલને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહી છે. બોર્ડે એમ પણ કહ્યું કે ઓળખાયેલી કેટલીક ખામીઓને દૂર કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધને આગામી વિધાનસભાની ચૂંટણી માટે 17 બેઠકોનું વિભાજન નક્કી કર્યું છે. કરાર મુજબ ભાજપ 11 બેઠકો, શિવસેના 4 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP 2 બેઠકો પર ચૂંટણી લડશે. વિપક્ષ મહાવિકાસ આઘાડીએ 17 બેઠકોમાંથી 15 બેઠકો માટે પોતાનું વિભાજન જાહેર કરી દીધું છે, જેમાં કોંગ્રેસ 8, શિવસેના UBT 4 અને શરદ પવારની આગેવાની હેઠળની NCP 3 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની નાસિક અને નાંદેડ બેઠકો માટે ચર્ચા હજુ પણ ચાલુ છે. આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા X હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સાથેનો તેમનો પ્રસ્તાવિત કરાર પરમાણુ મુદ્દાઓને સામેલ નથી કરતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે કરાર સ્પષ્ટપણે જણાવે છે કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમાં પરમાણુ પ્રવૃત્તિઓ સંબંધિત વિગતવાર જોગવાઈઓ સામેલ છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ ઈરાન પાસેથી હોર્મુઝ સમુદ્ર ધુણીને ફરીથી ખોલવા અને તેહરાન માટે નાણાકીય લાભો પર મર્યાદા ઇચ્છે છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડાર પર નિયંત્રણ લેશે અને તેનો નાશ કરશે. જોકે ઈરાને જણાવ્યું હતું કે તેના પરમાણુ કાર્યક્રમની વિગતો હાલમાં કોઈ ચર્ચા થઈ રહી નથી અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ કરારમાં નાણાકીય જોગવાઈઓ સામેલ નથી. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘાર ગાલિબકે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના અધિકારોનું રક્ષણ ન થાય ત્યાં સુધી તેહરાન કોઈપણ સોદાને મંજૂરી આપશે નહીં. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું ગઈકાલે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. તેઓ 1950 થી 1970ના દાયકા સુધી હિન્દી, મરાઠી અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ફિલ્મ સંગીતમાં તેમના મધુર ગાયન માટે જાણીતા હતા. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1937ના રોજ બાંગ્લાદેશના

0: નકામા થયો હતો. તેમણે 1950ના દાયકાના મધ્યમાં હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો અને સુપ્રસિદ્ધ સંગીતકારો અને ગાયકો, ખાસ કરી મોહમ્મદ રફી સાથે સેંકડો ગીતો ગાયા હતા. તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે, ના કરતા પ્યાર, તુમને પુકારે ઓર હમ ચલે આયે સામેલ છે. તેમણે મરાઠી સંગીતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્મા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ સુમન કલ્યાણપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની સાથે હળવા વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રી પરિષદમાં 35 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 11 વાગે લોકભવન ખાતે યોજાશે. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીના 75 રનની મદદથી બેંગલુરુએ 2 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અગાઉ ગુજરાતે 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા, જેમાં વોશિંગ્ટન સુંદરે 37 બોલમાં 49 રન બનાવ્યા હતા. રાજસ્થાનના ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના મુખ્ય અખબારોએ આઈપીએલ ક્રિકેટમાં આરસીબીની જીતના સમાચારને મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે આરસીબી ટીમની તસવીરો સાથે જીટી હાર્યું, આરસીબી સતત બીજી વાર આઈપીએલ ચેમ્પિયનને મુખ્ય શીર્ષકમાં છાપ્યા છે. ગુજરાત સમાચારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી વખત આઈપીએલ ચેમ્પિયનની તસવીરો સાથે મુખ્ય પાન પર સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરે આરસીબી ફરી ચેમ્પિયન ત્યારે 18 વર્ષ લાગ્યા હતા. પુલચાબે આરસીબી ધુરંધર 2 ફરી આઈપીએલ કિંગને હેડલાઇન બનાવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓને સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

હવે પછીનો ગરબો સાંભળીએ ગાયક કલાકાર દસના ગાંધી અને સાથીદારોના સ્વરમાં.

ગરબાનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરવાની અનુમતિ આપશો. આકાશવાણીનો આ દમણ કેન્દ્ર છે. શ્રોતાઓ, હવે સાંભળીએ વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

એફએમ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતાઓ, હવે સાંભળીએ ગુલમહોર કાર્યક્રમ.

ગુલમહોર કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ખુશ્બુ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં. ગુલઝારની આ રચના છે અને રાહુલ દેવ બર્મનનું સંગીત છે આ ગીતમાં.

ગાયક કલાકાર લતા મંગેશકર અને મોહમ્મદ રફીના આશ્વરને સાંભળીએ પિયા કા ઘર ફિલ્મમાં. આ ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

પ્રેમ કહાની ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. આ ગીતના ગીતકાર હતા આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. શ્રોતા મિત્રો, આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી ગુલમોહર કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો. હવે પછીનું ગીત સાંભળીએ શ્યામ તેરે કિતને નામ ફિલ્મનું, ગાયક કલાકાર હેમલતાના સ્વરમાં.

ગાયક કલાકાર આરતી મુખર્જી અને સાથીદારોના સ્વરમાં સાંભળીએ તપસ્યા ફિલ્મનું ગીત. આ ગીતના સંગીતકાર છે રવિન્દ્ર જૈન.

ગુલમહોર કાર્યક્રમમાં અંતિમ ગીત સાંભળીએ, ધ બર્નિંગ ટ્રેનનું. ગાયક કલાકાર આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં. આ રચના છે સમીરની અને સંગીતકાર છે રાહુલ દેવ બર્મન.

0: वादा?
1: वादा?
2: આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત થાય છે.

એફએમ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ શ્રવણ માધુરી કાર્યક્રમ. શ્રવણ માધુરી કાર્યક્રમમાં આજે આપણે ભજનો સાંભળીશું. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરમાં ગંગા સતીનું ભજન.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે. પસાણો
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાય બંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: ગાયક કલાકાર રાહુલ મહેતાના સ્વરમાં ભજન સાંભળીએ.

ગંગા સતીના ભજનો શ્રવણ માધુરી કાર્યક્રમમાં આપણે સાંભળી રહ્યા હતા. શ્રોતાઓ, અહીં શ્રવણ માધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતાઓ, હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળશો થોડી જ ક્ષણોમાં.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: આજે 1 જૂન, જૂન મહિનાનો પહેલો દિવસ. શ્રોતા મિત્રો, મને તો અત્યારથી જ વરસાદની સુગંધ આવવા માંડી છે. કેટલી અજબ વાત છે ને, ઉનાળો પૂરો થયો પણ ના હોય કે મન પહેલા વરસાદની રાહ જોવા લાગે છે. આકાશમાં એકાદ વાદળ પણ દેખાય ને તો દિલમાં અચાનક આમ ઠંડક ઉતરી જાય. માટી હજુ સૂકી હોય પણ ભીની ભીની માટીની યાદ આવવા લાગે. બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહ્યરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.
4: મિત્રો, મે મહિનો પૂરો થાય ને એટલે બપોરનો તડકો થોડો થાકી ગયેલો લાગે. પવનમાં પણ જાણે બદલાવનો સંદેશ હોય અને એટલે જ અચાનક આપણે યાદ કરવા માંડીએ છીએ એ પહેલી વરસાદી સુગંધ. વાહ, એ સુગંધ માટીની જ તો હોય છે, પણ એમાં બાળપણ હોય છે, શાળા છૂટ્યાની ખુશી હોય છે, છત પર ભીંજાવાની મજા હોય છે. ઉનાળો આપણને તરસ શીખવે છે અને વરસાદ સંતોષ. કદાચ એટલા માટે જ વરસાદની ઋતુ એક લાગણી છે.
3: ગુજરાતી સાહિત્યમાં વરસાદ હંમેશા ખાસ રહ્યો છે. કવિઓએ વરસાદને ક્યારેક પ્રેમ બનાવ્યો, ક્યારેક વિરહ અને ક્યારેક આશા. અને વરસાદ આવે એટલે આપોઆપ હોઠ ઉપર કેટલાય ગીતો આવી જાય, અને એમાં પણ આવરે વરસાદ ઢેબરિયો પરસાદ. શ્રોતા મિત્રો, બાળપણથી લઈને આજ સુધી આ ગીત સાંભળીએ ને એટલે અંદરનું બાળક જાગી જ જાય. રમેશ પારેખ હોય, મરીઝ હોય કે આધુનિક ગીતકારો, બધાએ વરસાદને પોતાની રીતે જીવ્યો છે. કોઈ માટે વરસાદ પ્રેમીની રાહ હતો તો કોઈ માટે એકલતાનો સાથી.
4: કેટલાક ગીતો તો એવા હોય જે સાંભળતા જ આખું દ્રશ્ય આંખની સામે આવી જાય. ચા ઉકળતી હોય, બારી પર વરસાદ ટપકતો હોય અને મન ક્યાંક જૂની યાદોમાં ખોવાઈ જાય. વરસાદ એટલે માત્ર બહારનું વાતાવરણ નહીં, ઘરની અંદર પણ બદલાવ આવી જાય. રસોડામાં ગરમ ગરમ ભજીયા, મસાલાવાળી ચા અને બારી પાસે બેઠેલી વાતો અને મમ્મીનો એ અવાજ બહાર વધારે ના પલળતા, પણ આપણે સાંભળતા ક્યાં હતા. કાગળની હોડી બનાવી ગલીમાં પાણીમાં તરાવવાની મજા એ આજે યાદ આવે ને તો ચહેરા પર સ્મિત આવી જાય.
3: શ્રોતા મિત્રો, દરેક માણસના જીવનમાં એક એવો વરસાદ જરૂર હોય છે જે ક્યારેય ભૂલાતો નથી. કોઈ માટે એ શાળાનો પહેલો વરસાદ હશે, કોઈ માટે કોલેજના દિવસો, કોઈ માટે કોઈ ખાસ વ્યક્તિ સાથેની એક ક્ષણ. કોઈને યાદ હશે ગામનો વરસાદ, માટીના ઘર, છત પરથી ટપકતું પાણી અને છતાંય ઘરમાં અપરંપાર ખુશીઓ. તો કોઈ માટે વરસાદ કોઈની વિદાયની યાદ હશે, બસ સ્ટેન્ડ, પિંજાયેલો રસ્તો.

0: તો અને આંખોમાં અટવાયેલા શબ્દો. વરસાદની ખાસ વાત એ છે કે દરેકને અલગ રીતે ભીંજવે છે. કોઈને ગીત યાદ અપાવે, કોઈને કોઈ વ્યક્તિ, અને કોઈને પોતાનો જૂનો સમય.
1: આપણે ઘણીવાર કહીએ છીએ ને કે મન આજે વરસાદી છે, કારણ કે વરસાદ બહાર જેટલો વરસે છે એટલો જ અંદર પણ વરસે છે. અને કદાચ એ માટે જ ચોમાસું આવે ને એટલે લોકો થોડા વધુ લાગણીશીલ બની જાય છે. જૂના ગીતો સાંભળવાનું મન થાય, જૂના ફોટા જોવાનું મન થાય, અને કેટલીક યાદોને ફરી એકવાર ફરી જીવવાનું મન થાય. તો શ્રોતા મિત્રો, ઉનાળાથી ચોમાસા તરફની આ સફર માત્ર ઋતુની સફર નથી, એ મનની સફર છે, યાદોની સફર છે અને લાગણીઓની સફર છે. તો આ વખતે વરસાદ જ્યારે પહેલીવાર તમારા આંગણે દસ્તક આપે ત્યારે થોડો સમય આ યાદો માટે જરૂરથી કાઢજો.
0: અલ્પા, તમે યાદોની વાત કરીને ખબર છે મને તો વરસાદ આવે ને તો બીજું કઈ યાદ ના આવે, ભજીયા અને ગરમ ગરમ ચા યાદ આવે. તમને શું યાદ આવે?
1: મને તો વરસાદ આવે ને એટલે સૌથી પહેલા રિંગ સંભળાય મારી ફ્રેન્ડના ફોનની. એનો ફોન આવી જ જાય કે અલ્પા વરસાદ આવ્યો છે, ચલ આટો મારવા જઈએ.
0: વાહ. તો શ્રોતા મિત્રો, ચા સાથે, ગીતો સાથે અને પોતાની યાદો સાથે હવે આ સરસ મજાનો પહેલો વરસાદ આવે ને માણજો. આપ કહેશો કે હજુ તો વરસાદ આવ્યો પણ નથી ને તમે તો વરસાદની વાતો કરી નાખી આટલી બધી. હા શ્રોતા મિત્રો, હજુ તો થોડા દિવસો આપણે આ ગરમીને સહન કરવાની છે, પણ પાકના સારા ઉત્પાદન માટે બધી જ ઋતુઓનું બેલેન્સ પણ જરૂરી છે, ખરું ને? બસ આ તો વરસાદની રાહ જોવાઈ રહી છે ને એટલે વરસાદની વાતો કરી નાખી આજે. સાથે સાથે શ્રોતા મિત્રો, આ મહિનામાં વિશ્વ પર્યાવરણ દિવસ પણ આવે છે અને આ દિવસ એટલે પ્રકૃતિ સાથેના આપણા સંબંધને ફરી યાદ કરવાનો દિવસ.
1: તો દર વર્ષે 5મી જૂને ઉજવાતો આ દિવસ આપણને યાદ અપાવે છે કે પૃથ્વી સતત સંકેતો આપી રહી છે. વધતી ગરમી, હીટ વેવ, બદલાતું વાતાવરણ અને કુદરતી અસંતુલન હવે માત્ર ચર્ચાનો સમય નથી, હવે નાના નાના પગલાંથી બદલાવ લાવવાનો સમય છે. અને કદાચ એ જ કારણ છે કે આજકાલ ઉનાળાની ગરમી પણ માત્ર ગરમી નથી રહી, હીટ વેવ એટલે કે અસામાન્ય તીવ્ર ગરમી હવે સામાન્ય બનતી જઈ રહી છે. તેથી બપોરના તીવ્ર તડકામાં બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું, છાશ, લીંબુ પાણી અને ફળોનો સમાવેશ કરવો આપણા દૈનિક આહારમાં, માથું ઢાંકવું અને શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે.
0: બિલકુલ. તો શ્રોતા મિત્રો, પર્યાવરણનું રક્ષણ અને પોતાની સંભાળ આ બંને વાતો હવે એકબીજાથી અલગ નથી રહી. આ વાત યાદ રાખીએ અને કાર્યક્રમમાં હવે મનને ઠંડક આપે ને એવી સરસ મજાની વાતચીત સાંભળીએ. શ્રોતા મિત્રો, આકાશવાણી પોતાની 90 વર્ષની પ્રસારણ યાત્રાની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં આપણે આકાશવાણીના ઘણા નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓની મુલાકાત અત્યાર સુધી રજૂ કરી ચૂક્યા છે. આજના કાર્યક્રમમાં રવિન્દ્રભાઈ પરમાર સાથેની હિતેશ માવાણીની વાતચીત સાંભળીશું અને આઈ એમ શ્યોર કે આ વાતચીતમાં રવિન્દ્રભાઈનું જે પસંદગીનું ગીત છે ને એ આપ સૌને ખૂબ ગમશે. તો આવો સાંભળીએ આ વાતચીત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા રહી છે આકાશવાણીની. મિત્રો, આ પરંપરામાં આજે આકાશવાણી અને દૂરદર્શનમાં સુદીર્ઘ સેવાઓ આપેલા રવિન્દ્રભાઈ પરમાર આપણી સાથે છે. સહયર કાર્યક્રમ અને આકાશવાણીના શ્રોતાઓ વતી આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. રવિન્દ્રભાઈ,
3: આભાર. અને વાણી સાહેબ, તમારો અને શ્રોતા મિત્રો સાથેનો ફરીથી જે પરિચય ચાલુ થયો છે એ ખુશીની વાત છે. અને 90 વર્ષ આકાશવાણી પૂરા કરી રહ્યું છે અને એની ઉજવણી યોજાઈ રહી છે, બધા માટે ખુશીની વાત છે.
2: રવિન્દ્રભાઈ, આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આપે આકાશવાણી અને દૂરદર્શનમાં કયા કયા કેન્દ્રોમાં સેવાઓ આપેલી છે?
3: આકાશવાણીમાં અમદાવાદ આકાશવાણી ખાતે જોડાયો હતો 1995માં. ત્યાર પછી 15 વર્ષ અહીંયા નોકરી કરી અને આકાશવાણી આહવા પર ટ્રાન્સફર થઈ હતી અને ત્યાંથી પછી દૂરદર્શન પર ટ્રાન્સફર થઈ 2013માં. અને ત્યાં 2 વર્ષ નોકરી કરી, ત્યાંથી ફરીથી પાછું આકાશવાણી વડોદરામાં 2 વર્ષ નોકરી કરી. તો આકાશવાણી સાથે અને દૂરદર્શન જે બંને સિસ્ટર કન્સર્ન છે, પ્રસાર ભારતીના અમ્બ્રેલા હેઠળ આવેલી 2 પબ્લિક બ્રોડકાસ્ટર સંસ્થાઓ, મને બંને જગ્યાએ કામ કરવાનો મોકો મળ્યો અને બંને જગ્યાએ આપણે પ્રોગ્રામ કેડરના એમ્પ્લોય હોય અને એના લીધે આપણને જે પ્રોડક્શનનું છે, એના મેનેજમેન્ટનું છે, પછી માર્કેટિંગનું છે, આ બધા કામ કરવાનો અનુભવ મળ્યો.
2: રવિન્દ્રભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી. આકાશવાણીના વિવિધ કેન્દ્રો પરનો અનુભવ સાથે સાથે દૂરદર્શન એટલે કે ઓડિયો મીડિયમ અને વિઝ્યુઅલ મીડિયમ બંનેમાં આપનો કાર્યનો અનુભવ રહ્યો, અને તમે જેમ વાત કરી તેમ પ્રોડક્શન, માર્કેટિંગ, મેનેજમેન્ટ એવા ઘણા બધા જેને કહેવાય ને કે આકાશવાણીના ફેસીસ છે જેની અંતર્ગત કામ કરવાનો આપણને મોકો પ્રાપ્ત થાય છે. રવિન્દ્રભાઈ, આવો જ એક બીજો શબ્દ છે ક્રાઇસિસ મેનેજમેન્ટ, જેને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ કહીએ. તો આકાશવાણી જે લોકસેવા પ્રસારણની જે ભૂમિકા છે તે ખાસ કરીને આ પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લોકોની અપેક્ષા પણ આકાશવાણી માટે આ સમયગાળા દરમિયાન વધારે હોય છે. તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે આપણે વાત કરીએ તો આપને કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રસંગોમાં આકાશવાણી સાથે કામ કરવાનો અનુભવ?
3: જે ડિઝાસ્ટર કો, આપત્તિ કો, આપત્તિમાં આકાશવાણીની ભૂમિકા સૌથી વધુ વધી જતી હોય છે. જે રીતે કે ભૂકંપ 2001માં જે આવ્યો અને એ સમયે પરિસ્થિતિ એ થઈ હતી કે તુરંતમાં મોબાઈલ પણ બંધ થઈ ગયા હતા અને વીજળીની પણ તકલીફો હતી અને ભુજ જેવા કેન્દ્ર પર તો બિલકુલ ઠપ થઈ ગયું હતું પ્રસારણ. તો એ સમયે જે છે આકાશવાણી હતું જેણે પરિસ્થિતિ સંભાળી અને સતત પ્રજા અને સરકાર વચ્ચે સતત એમાં સંપર્ક જાળવી રાખી અને એમની સમસ્યા સરકાર સુધી, અન્ય સેવાભાવી સંસ્થાઓ સુધી, એનજીઓ કે પછી જે તે રિલીફ અને રેસ્ક્યુ એજન્સીઓ જે સમય કાર્યરત હતી એમના સુધી પહોંચાડ્યું. અને આ લોકો સરકાર એના તરફથી એમના માટે શું કરી રહ્યા છે એ એમને ખબર પડી, કારણ કે નહીં તો કોઈ બીજો સીધો સંપર્ક પણ હતો નહીં. એ સમયે વાહન વ્યવહાર લો કે ટેલિફોન સિસ્ટમ લો, બધું ઠપ હતું. અને કચ્છમાંથી એવા જે તે સમયે એવા એવા અનુભવ થયા છે કે આપણે એમાં જો આગળ વાત કરીએ બહુ જાણવા સમજવા જેવું છે કે શું થઈ શકે આકાશવાણી.
2: રવિન્દ્રભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી. ધરતીકંપની હું વાત કરું તો એ દરમિયાન હું આકાશવાણી રાજકોટમાં સેવારત હતો અને ધરતીકંપ વખતે આકાશવાણી રાજકોટે સતત 10 દિવસ સુધી નોન સ્ટોપ 24/7 સેવાઓ આપેલી અને આ પીરિયડ દરમિયાન ખાસ કરીને આકાશવાણી રાજકોટે ભુજ તથા કચ્છની હોસ્પિટલોમાં જે ઇજાગ્રસ્ત હતા, સારવાર હેઠળ હતા અને ઘણી વખત જે મૃત્યુ પામેલ વ્યક્તિઓની નામાવલી એ આકાશવાણી રાજકોટને સમયાંતરે પ્રાપ્ત થતી અને તેનું અમે પ્રસારણ કરતા અને આ સેવાયજ્ઞ સતત ચાલુ રહેલો. ધરતીકંપની સાથે સાથે તમે જેમ વાત કરી રિલીફ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સ, તો આ આકાશવાણી રાજકોટની ટીમ સૌપ્રથમ વખત ભુજ પહોંચી, એ ટીમમાં હું પણ હતો એ વખતે, સાથે ડોક્ટર યજ્ઞેશ દવે પણ સાથે હતા. માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશોની રેસ્ક્યુ ટીમ હતી. તો એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે, આપણે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ એ લોકોની પણ કામગીરી હતી, સાથે સાથે અનેકવિધ સેવા સંગઠનો, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ પણ સક્રિય હતા. આપે ખૂબ સુંદર વાત કરી. એ સિવાય અન્ય પ્રસંગની પણ આપ વાત કરો કે જેમાં આકાશવાણીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખૂબ મહત્વનો ફાળો હોય, લોકો જેને આજે પણ લેન્ડમાર્ક કામગીરી તરીકે યાદ કરે છે.
3: હવે જે દિવસે 26 જાન્યુઆરી 2001ના દિવસે ભૂકંપ આવ્યો, સવારના ભૂકંપ આવ્યો અને એ સમયે હું આરએનયુ જે કહેવાય રિજિયોનલ ન્યૂઝ યુનિટ સમાચાર વિભાગમાં કામ કરતો હતો અને જે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ એનું નિર્માણ કરતો હતો. એના અનુસંધાને જે અહીંયા અમદાવાદમાં પોલીસ સ્ટેડિયમ ખાતે પરેડ ચાલી રહી હતી એનું કવરેજ કરવા જવાનું હતું. તો એના માટે ઓફિસનું વાહન લઈને જવાનું હતું તો એના રાહ જોઈ રહ્યા હતા. ડ્યુટી રૂમમાં આપણે જે છે એમાં હતા તો અચાનક જે આ ભૂકંપ આવ્યો અને એ સમયે ડ્યુટી રૂમમાં હું બેઠો હતો. એ સમયે કમલેશ મિશ્રા કરીને ડ્યુટી ઓફિસર તરીકે કાર્યરત હતા, પોતાની ડ્યુટી પર હતા. જેવું આ ભૂકંપની ધ્રુજારી આવી એની સૌ પહેલા કમલેશને ખબર પડી અને એણે કહ્યું, રવિ ભૂકંપ આવ્યો, ભાગો. અમે સીધા દરવાજાની બહાર નીકળ્યા. પછી યાદ આવ્યું, કરે હજુ કંટ્રોલ રૂમમાં અને સ્ટુડિયોમાં એનાઉન્સર ને એ લોકો છે, ફરીથી પાછા આવ્યા, એમને કહ્યું કે ભૂકંપ આવ્યો છે અત્યારે બધા આપણે નીકળી જાઓ બહાર, અને બધા બહાર નીકળ્યા. અને પછી ત્યાંથી જે તે સમયે ટ્રાફિકના જે ડીસીપી હતા સમીઉલ્લા અંસારી સાહેબ, એમની અહીંયા જોગાનુજોગ એ જ સમયે 4 રસ્તા પર એમને આવવાનું થયું. એમની ગાડીમાં પછી હું પોલીસ કમિશનર કચેરી ગયો, જ્યાં પછી સર્કિટ હાઉસ જે જૂનું છે અમદાવાદમાં એની પાછળના ફ્લેટોમાં બિલકુલ ધરાશાયી થઈ ગયા હતા અને લોકો માર્યા ગયા હતા, કચડાઈ ગયા હતા, દબાઈ ગયા હતા. ત્યાંથી બે બહેનો સ્કૂટર પર આવીને પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરી રહ્યા હતા કે અહીંયા આવી મોટી ઘટના બની ગઈ છે, અત્યારે મોબાઈલ ચાલતા નથી, અત્યારે 100 નંબર કે પછી 101 કે કોઈ નંબર ચાલુ નથી.

0: અને ઘણા લોકો દબાઈ મર્યા છે. તો એ એમ આપણને માણસ તરીકે હચમચાઈ દેવી વાત.
1: એટલે હજી પણ આ વાત યાદ કરીએ તો ધ્રુજારી આવે.
0: હજુ પણ આપણને એ નજારો યાદ આવી જાય અને એ દુઃખદ ક્ષણો યાદ આવી જાય. અચ્છા, એ પછીની તુરંતની ઘટના એ બની કે પોલીસ કમિશનર કચેરીએ જવાનું થયું તો ત્યાં તત્કાલીન જે મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ સાહેબ એ ત્યાં આવ્યા હતા અને એમને મળવા માટે પૂરા મીડિયા જગતમાંથી અમદાવાદના હું હતો અને ગુજરાત સમાચારના શ્રીરામભાઈ શાહ હતા. મેં એમને રેકોર્ડ કર્યા, આવીને બ્રોડકાસ્ટ કર્યું. એમની સાથેની જે વાતચીત હતી એમણે પહેલી વખત ઓથેન્ટિકલી મીડિયાને કહ્યું. મીડિયામાં તો આપણે આકાશવાણી એટલું જ હતું કે ભાઈ આ ભૂકંપ આવ્યો છે અને જે તે સમયે જે અશોક ભટ્ટ સાહેબ મંત્રી હતા એમને હેલિકોપ્ટરમાં ભુજ મોકલવામાં આવ્યા છે અને ત્યાં પણ રાહત અને બચાવની કામગીરી ઝડપથી ચાલુ થાય અને જેટલી મદદ લોકોને મળી શકે એ માટે સરકારી તંત્ર કાર્યરત થઈ ગયું છે એવી બધી એમણે જાણકારી આપી. ભૂકંપની જાણકારી આપી, સરકાર દ્વારા જે તાત્કાલિક રિલીફ રેસ્ક્યુના પગલાં લેવાઈ રહ્યા હતા એની જાણકારી આપી અને આકાશવાણી પર મેં એ બ્રોડકાસ્ટ કર્યું, જે તે પછી બધા બીજા રેડિયો સ્ટેશન પર બ્રોડકાસ્ટ થયું અને સવારે જ પછી દૂરદર્શન પર ઓડિયો બાઇટ જે છે એ વગાડવામાં આવી.
1: રવિન્દ્રભાઈ, આપે આપના અનુભવ શેર કર્યા ધરતીકંપના. આકાશવાણીનો રોલ ધરતીકંપની સાથે સાથે વાવાઝોડા સાયક્લોનિક સિચ્યુએશનમાં પણ વધી જતી હોય છે, જવાબદારી પણ વધી જતી હોય છે. તો જે એક નેચરલ ડિઝાસ્ટર કહેવાય છે, કુદરતી આફત, ધરતીકંપ અને વાવાઝોડા, તો વાવાઝોડા દરમિયાન આકાશવાણીની કામગીરી અંગે આપ વાત કરો.
0: સાયક્લોન બાબતમાં તો એવું છે કે આપણે એક તો આપણા પ્રસારણની શરૂઆત જ વેધર બુલેટિનથી કરતા હોય છે, રાતના એનું સમાપન વખતે પણ આપણે હવામાન સમાચાર આપતા હોય છે. તો જે હવામાન ખાતા સાથે આકાશવાણીનો બહુ નજીકનો અને રોજનો સંબંધ રહ્યો છે. જ્યારે જ્યારે પણ આ પ્રકારના વાવાઝોડા આવે કે કંઈ પણ થાય, જે કચ્છમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું ને એ સમયે પણ બહુ મોટો વિનાશ નોતરાયો હતો, કે પછી મચ્છુ ડેમ વખતે ત્યાં પૂરમાં જે મોરબીમાં હોનારત યોજાઈ હતી, તો આકાશવાણી જે પણ આપત્તિ બાબતે કે પછી અગાઉથી જાણ થઈ શકતી હોય તો એમાં લોકોના જીવ બચી શકતા હોય છે. દાખલા તરીકે વાવાઝોડું આવવાની શક્યતા હોય આ છે તે છે, તો જે માછીમારો સમુદ્ર ખેડાણ કરવા જતા હોય છે
1: એમને
0: ચેતવણી આપણા કારણે મળી જાય તો એના કારણે એમના જીવ બચી જતા હોય છે.
1: અને તેવી જ રીતે વાવાઝોડા દરમિયાન જે મેન પાવરનો લોસ છે, એટલે કે માનવ મૃત્યુ દર છે, તેને ઘટાડવા માટે વાવાઝોડાના 48 કલાક 24 કલાક અગાઉ શેલ્ટર હાઉસમાં માણસોને ખસેડવામાં આવે છે, તો તેમાં પણ આકાશવાણી છે એ સહાયભૂત થાય છે. રવિન્દ્રભાઈ, આપે જેમ વાત કરી ધરતીકંપ, વાવાઝોડું અને પૂર, તો સુરતમાં પણ એક સદીનું વિનાશકારી પૂર આવેલું 2006માં, તેને આપ વાત કરો.
0: એ સમયે ત્યાં સુધી હતું કે આકાશવાણીમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને એમ છતાં એ લોકો પોતાની ફરજ નહીં ભૂલ્યા, પોતાની તકલીફો બાજુ રાખી પૂરા શહેરને કે આસપાસના બધા વિસ્તારને મદદરૂપ થવા માટે પ્રસારણ ચાલુ રાખ્યું. સત્તા દ્વારા જે પણ સલાહ સૂચના આપવામાં આવે પ્રજાલક્ષી એનું પ્રસારણ કર્યું. લોકો જે તે સમયે સ્વાભાવિક છે આપત્તિ વખતે માણસો દુઃખી પણ થતા હોય, તો આપણે સંગીત દ્વારા એ લોકોનું મનોરંજન પણ કરતા હોય છે. કાર્ય છે આપણું માહિતી આપવી, મનોરંજન કરાવવું અને શિક્ષિત કરવા, એ આપણે સમય સમય પર સામાન્ય સંજોગોમાં તો નિભાવીએ છીએ, પણ જે અસામાન્ય સંજોગો હોય છે ત્યારે આકાશવાણીનો કોઈ જવાબ નથી અને પૂરા દેશમાં કોઈ જવાબ નથી.
1: રવિન્દ્રભાઈ, આપણે પ્રસારણ યાત્રા ચાલુ રાખીએ, પરંતુ એ દરમિયાન આપની પસંદગીનું ગીત પણ જણાવો.
0: ધૂંધ પિક્ચરનું ગીત છે, સંસાર કી હૈ સૈકા ઇતના સા ફસાના હૈ, એક ધૂન સે આના હૈ એક ધૂન મેં જાના.

0: સૈયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દૂરદર્શન સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રસારણકર્મી રવિન્દ્રભાઈ પરમાર સાથે મુલાકાત. રવિન્દ્રભાઈ, જેમ વાત કરી ધરતીકંપ વાવાઝોડા પૂરની, તો એવી જ રીતે જેને કહેવાય ને સદીઓમાં જોવા મળતી વિશિષ્ટ ઘટના એટલે કોરોના પેન્ડેમિક, તો આપ કોરોના પેન્ડેમિક અને આકાશવાણીની ભૂમિકા વિશે પણ શ્રોતા મિત્રો સાથે વાત કરીએ.
1: કોરોના પેન્ડેમિક જે 2019 ડિસેમ્બરમાંથી ચાલુ થયું, પછી આપણે ત્યાંથી 6 મહિનાથી આપણે એનો પ્રોટોકોલ ને બધું લાગુ કર્યું. તમારી વાત સાચી છે, 100 વર્ષમાં આવતી એક ઘટના એક બની હતી, અને જે તે સમયે કેમ કે કોઈની પાસે એની બીજી કોઈ જાણકારી સમજ આ છે તે છે નહોતું, ગાઈડલાઇન્સ આવતી ગઈ, એમાં કેટલીક ગાઈડલાઇન્સ પ્રેક્ટિકલ હતી, કેટલીક પ્રેક્ટિકલ નહોતી, પણ ભય ભયંકર હતો આખો.
0: અને 45 દિવસ નો લોકડાઉન,
1: લોકડાઉન તો એ સમયે જે એકલતા અને જે ડરનો માહોલ હતો, એ માહોલમાં આકાશવાણીએ ચોક્કસપણે પોતાની એક ભૂમિકા નિભાવી. એમણે લોકોને કોરોના બાબતે જાગૃત કર્યા, જાણકારી આપી, એના અલગ અલગ નિષ્ણાતો દ્વારા લોકો સુધી એના સંદેશ મોકલ્યા, અને શું શું સજાગતા રાખવી, શું ઉપાય કરવા, એ બધી માહિતીઓ આપણે લોકો સુધી પહોંચાડી. અને આ બધું જોખમ હતું, છતાં આપણે કર્મીઓએ એ નહીં વિચાર્યું કે હું ક્યાંય નોકરી પર જઈશ ને ક્યાંક મને કોરોના લાગુ.
0: એટલે રવિન્દ્રભાઈ, હું તો એમ કહીશ કે માત્ર આકાશવાણીમાં જ કર્મચારીઓ કામ કરવા માટે આવતા કોરોના પીરિયડ દરમિયાન, એવું નથી. બધી જ એજન્સીઓ પોતપોતાની ફરજ બજાવી રહી હતી, અને તેને કારણે સમગ્ર દેશ આ એક મહાસંકટમાંથી આપણે સુપેરે પાર ઉતરી શક્યા. અને આકાશવાણીએ ખાસ કરીને સરકાર તરફથી પ્રોટોકોલ ઇસ્યુ કરવામાં આવતા હોય તેનું લોકો સુધી જે એક માહિતી પહોંચાડવાના માટેનું માધ્યમ છે, તેની એક અસરકારક ભૂમિકા આકાશવાણીએ બહુ સુપેરે પાર પાડી, તેનો આનંદ પણ છે અને ગર્વ પણ છે. અને આકાશવાણીના જે 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા છે, તેમાં જેમ વાત કરી તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક અસરકારક ભૂમિકા રહી છે. રવિન્દ્રભાઈ, આપના આકાશવાણી તથા દૂરદર્શનની જે સમગ્ર કારકિર્દી રહી છે,
1: તો એક નહીં અનેક છે, અને હજારો કાર્યક્રમો આપણે પ્રસારિત કર્યા છે. સમાચાર વિભાગ સાથે સંપર્ક વધારે સારો હતો, અને અનેક બાબતો જાણવા સમજવા, એ સંપર્કોનો ઉપયોગ પ્રસારણના હિતમાં અને જાહેર હિતમાં કરવા માટે ખૂબ જ ફળદાયી નીવડ્યો છે. દાખલા તરીકે ભૂકંપ વખતની જ ફરીથી વાત તાજી કરું કે ભૂકંપમાં અનેક લોકો કચડે મર્યા હતા, તો દેહ એમના ક્ષત વિકસિત હતા. અને આપણે સામાન્ય રીતે જે હિન્દુ લોકો જે છે એ બ્લડ ને માંસના લોચા જોઈને ગભરાઈ જાય, તો જે હોસ્પિટલો પર ને આ મૃતદેહો હતા એના નિકાલ માટે જે તે સમયે જે સૌથી વધુ કામ લાગ્યા અને જેમણે સ્મશાન સુધી પહોંચાડ્યા અને ત્યાં અગ્નિ સંસ્કાર પણ કર્યા, એ હતા મુસ્લિમ. અનેક હોસ્પિટલોમાં જે ડેડ બોડી હતા, અને ઘડીકમાં એ સમયે કોઈ પાછા સગાઓ પણ મળવા મુશ્કેલ હતા, બધા પોતપોતાની સમસ્યામાં ફસાયેલા હતા, તો એ લોકોએ ખૂબ સારો ત્યારે ભૂમિકા ભજવી હતી 2001. અને એની પહેલાની એક વાત એ કરું કે કોઈ પણ આ પ્રકારના મૃત્યુ જે થયા હોય, અકુદરતી મૃત્યુ, તો એના માટે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના સહી સિક્કાને જરૂરી હોય, પછી તમે બોડીનો નિકાલ થઈ શકે. તો હું આકાશવાણી અમદાવાદ માટે એ સમયે ભાગદોડ કરી અને જે તે સ્થળ પરથી રેકોર્ડિંગ કરી અને સીધા અહીંયા પછી રેકોર્ડિંગ બ્રોડકાસ્ટ કરવાનું કામ કર્યું, તો એ દરમિયાનમાં મને હોસ્પિટલ પર આ સમસ્યા ધ્યાનમાં આવી કે શરીરોનો નિકાલ એટલા માટે તકલીફ પડી રહી છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની સહયો નથી મળી રહી, કારણ કે ઇન્સ્પેક્ટરો પણ એ સમયે પોલીસ સ્ટેશનમાં અવેલેબલ નહોતા અને એમના વિસ્તારમાં સતત ફરતા રહેતા. એ સમયે પોલીસ કમિશનર સાહેબ હતા પીસી પાંડે સાહેબ, એમના ધ્યાન પર મેં વાત લાવીને મૂકી કે સાહેબ આ રીતે જે હોસ્પિટલ પર મૃતદેહો છે એના માટે જો હોસ્પિટલ પર વ્યવસ્થા કોઈ સક્ષમ અધિકારીને કરી દેવામાં આવે તો બોડીઓનો ઝડપથી નિકાલ થાય. એ ખૂબ ગંભીર હતા અને એમણે બહુ ગંભીરતાથી તુરંતમાં એનું પાલન કર્યું, તો એના લીધે પણ જે તે હોસ્પિટલો પર આ મૃતદેહોનો નિકાલ આસાન બન્યો. આકાશવાણી દૂરદર્શન બંને માધ્યમોનો આભારી છું કે બંને જગ્યાએ સારી રીતે કામ કરવા મળ્યું અને લોકહિતના અનેક કાર્યો કરવાનો મોકો મળ્યો.
0: આપે ખૂબ જ સુંદર વાત કરી. આકાશવાણી 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રામાં રવિન્દ્રભાઈ પરમારે પોતાની આકાશવાણી ખૂબ જ વિસ્તૃત માહિતી આપી તે માટે, અને આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત રહેવા માટે રવિન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપનો પણ આભાર.
2: શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા રવિન્દ્ર પરમાર સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ સંસ્મરણો અને આ મુલાકાત આપને ગમી હશે અને આકાશવાણી વિશે થોડું વધુ જાણવું આપ સૌ માટે રસપ્રદ બન્યું હશે. તો શ્રોતા મિત્રો, હવે એટલી જોરદાર બફારાવાળી જે ગરમી છે ને આખા ગુજરાતમાં, આ જબરદસ્ત ગરમીમાં આજના કાર્યક્રમે આપને થોડીક ટાઢકનો અનુભવ તો કરાવ્યો હશે તેવી આશા સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

0: પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટુ સિલિન્ડરના ભાવમાં વધારો અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા ચાલી રહી છે. બંને નેતાઓ ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વાતચીત કરી રહ્યા છે. તેઓ વાટાઘાટો દરમિયાન સુરક્ષા અને જોડાણ સહિત મ્યાનમાર અને ભારત વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ શનિવારે 5 દિવસની ભારતની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓનો સમાવેશ કરતું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. તેઓ આવતીકાલે મુંબઈ જશે. સાંભળીએ એક અહેવાલ.
1: म्यांमार के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे. सांस्कृतिक परिसर में आयोजित लाइट एंड द लोटस रेलिक्स ऑफ द अवेकेंड वन प्रदर्शनी का भी दौरा करेंगे. इस प्रदर्शनी में भगवान बुद्ध से संबंधित पिप्रहवा पवित्र अवशेषों तथा उनसे जुड़ी महत्वपूर्ण प्राचीन धरोहरों का प्रदर्शन किया जा रहा है. म्यांमार भारत की नेबरहुड फर्स्ट एक्ट ईस्ट और महासागर नीतियों के संगम पर स्थित है. म्यांमार के राष्ट्रपति की भारत की यह आधिकारिक यात्रा से दोनों देशों के बीच बहुआयामी संबंधों को और गहराई मिलेगी तथा दोनों देशों के बीच साझेदारी के नए अवसर खुलने की आशा है. अनुपम मिश्र, आकाशवाणी समाचार.
0: 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરાયું. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3-3 બેઠક, ઝારખંડમાં 2 બેઠક અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુનનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં રાજ્યસભાની 1-1 બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પડાયું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તામિલનાડુના એઆઈએડીએમકેના સાંસદ સી વી શણમુગમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી. આજથી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 18 જૂને મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશની સંખ્યા 37 થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરૂણ પલ્લીને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વેંકિતા સુબ્રમણ્યમ મોહનાને પણ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રએ ગયા મહિને સર્વોચ્ચ અદાલતમાં મંજૂર સંખ્યા 33થી વધારીને 37 ન્યાયાધીશો કરવા માટે કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો હતો. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કિંમતમાં કરવામાં આવેલો આ વધારો માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટુ સિલિન્ડર સુધી જ સીમિત છે. ઘરગથ્થુ વપરાશમાં આવતા 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાથી લઈને 53.50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થઈ ગઈ છે. અગાઉ 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વધારો 993 રૂપિયાનો હતો, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 998.50 રૂપિયા થઈ હતી. તેવી જ રીતે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો હતો, તો ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 990.50 રૂપિયા મોંઘો થયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ

0: અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કોલકાતાના લોકભવન ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આજે પશ્ચિમ બંગાળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ R.N. રવિએ મંત્રી પરિષદના નવા 35 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમાં અનુભવી ધારાસભ્યો પહેલીવાર મંત્રી બન્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. નવા મંત્રીઓમાં વિભાગોની ફાળવણી બાદમાં જાહેર થશે. આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સ્વપ્ન દાસગુપ્તા, અર્જુનસિંહ, તાપસ રોય, શંકર ઘોષ અને અન્યનો સમાવેશ થાય છે. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર CEPA આજથી અમલમાં આવ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે CEPA બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે. શ્રી ગોયલ આર્થિક 100% ડ્યુટી મુક્ત બજાર એક્સેસ આપે છે, જે 99.38% નિકાસને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે ઓમાનમાં હાલમાં 5% આયાત ડ્યુટીનો સામનો કરી રહેલો ભારતમાંથી આવતો માલ વધુ સ્પર્ધાત્મક બનશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજના વિશ્વાસ, ગૌરવ અને સશક્તિકરણ વિશે છે. તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તેમનો દ્રઢ નિશ્ચય અને સાહસ રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવે છે. વર્ષ 2020માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1,12,00,000થી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિએ છેલ્લા 6 વર્ષમાં લાખો શેરી વિક્રેતાઓને સરળ ધિરાણ મેળવવા અને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવ્યા છે. આ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્ર ધુની નજીક લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ગોરુક અને કેશમ ટાપુ પર સ્વબચાવ હુમલાઓ કર્યા છે અને કહ્યું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા પર કાર્યરત અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડવાના જવાબમાં કરાઈ હતી. દરમિયાન કુવેતની સેનાએ આજે તેના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. જો કે કુવેત પર થયેલા હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી અને જાનહાનિ કે નુકસાન અંગે કોઈ માહિતી નથી. સાંભળીએ એક અહેવાલ.
1: सैन्य टकरावों के बीच राजनयिक बातचीत जारी है. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि वे ईरान के साथ एक अच्छे समझौते के करीब हैं. ईरान के विदेश मंत्री अब्बास अराग्ची ने पुष्टि की है कि दोनों पक्षों के बीच बातचीत जारी है, लेकिन उन्होंने स्पष्ट किया कि औपचारिक रूप से समझौता होने तक किसी भी निर्णय को अंतिम नहीं माना जा सकता. दूसरी ओर लेबनान पर इसराइल के बढ़ते जमीनी हमलों की अंतर्राष्ट्रीय स्तर पर कड़ी आलोचना हो रही है. फ्रांस ने स्थिति पर विचार करने के लिए संयुक्त राष्ट्र सुरक्षा परिषद की आपातकालीन बैठक बुलाने का अनुरोध किया है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: ભારતે મહિલા સાફ ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમે બાંગ્લાદેશને 3-0 હરાવીને ચેમ્પિયનશીપના ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પ્યારી જાક્સા, લિન્ડા કોમ અને માલવિકા પીએ એક એક ગોલ કર્યો હતો. હવે ભારતીય ટીમ બુધવારે સેમીફાઇનલમાં ગ્રુપ એના રનર્સ અપ ભૂટાન સામે રમશે. બાંગ્લાદેશનો મુકાબલો ગ્રુપ એના વિજેતા નેપાળ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. LPG સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: યે હે આકાશવાણી કા અમદાવાદ બડોદા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

દોસ્તો, મહાન ગાયક મોહમ્મદ રફીજી કે સાથ સુમન કલ્યાણપુરને અનેક યુગલ ગીત આજ ભી શ્રોતાઓ કે દિલ મેં બસે હુએ હૈ. આઇએ સુનતે હૈં એસા હી એક ગીત સુમન કલ્યાણપુર ઔર મોહમ્મદ રફી કી આવાઝ મેં.

0: ની એક વાત સાંભળી એણે અંદરથી એક મોટો આંચકો લાગ્યો. ગુરદને કહ્યું, હસન, દરરોજ ભૈરવ દાદાને વિનવતો કે એના દેવાનું કંઈક કરો. કોઈને કહ્યા વગર એ ગામ છોડીને જતો રહ્યો છે. કોઈને એની કોઈ ભાડ નથી. આખો સ્ટાફ ફોન મૂકતા સનાતનની બે આંખો છલકાતી જોઈ રહ્યો અને જાણે આખી ઓફિસે એક અજાણ્યા આંચકાનો અનુભવ કર્યો.
1: હમણાં જાપ મારી નવલિકા સાંભળી રહ્યા હતા, જેનું શીર્ષક હતું એક અજાણ્યો આંચકો. મારી નવલિકા પ્રસ્તુત કરી શ્રી રાજેન્દ્ર પટેલે.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમમાં આગળ સાંભળીએ સુગમ ગીત. રચના છે લલિતની અને ગાયક કલાકાર છે ફાલ્ગુની પાઠક.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ ગીત. ગાયક કલાકાર હતા ફાલ્ગુની પાઠક અને રચના હતી લલિતની. મિત્રો, આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમો.

નમસ્કાર યુવા શક્તિ, નમસ્કાર યંગ ઇન્ડિયા. હું છું આપની દોસ્ત, આપની હોસ્ટ વૃષ્ટિ મહેતા, અને તમે સાંભળી રહ્યા છો તમારા સપનાઓને વાચા આપતું, તમારા વિચારોને મંચ આપતું અને તમને કાયમ કનેક્ટેડ રાખતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. તો તૈયાર થઈ જાઓ, કારણ કે સમય થઈ ગયો છે આપના સૌથી મનપસંદ કાર્યક્રમ યુવાણીનો. મિત્રો, આ એવો મંચ છે જ્યાં માત્ર વાતો નહીં પણ નવા વિચારોનું સર્જન થાય છે, જ્યાં માત્ર સવાલો નહીં પણ સફળતાની ચાવીઓ મળે છે. તો તમારા કાન તૈયાર રાખો, તમારી નોટબુક તૈયાર રાખો અને આજની સફર માટે થઈ જાઓ તૈયાર, કારણ કે આગામી અડધા કલાકમાં આપણે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનની ધમાકેદાર સફર કરવા જઈ રહ્યા છીએ. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે ઇન્સ્પાયર્ડ, સ્ટે કનેક્ટેડ. તો ચાલો શરૂ કરીએ યુવાણી. મિત્રો, આજના આપના યુવાણીના કાર્યક્રમમાં આપણે બે વિષય પર વાત કરવાના છીએ. એમાંનો સૌથી પ્રથમ વિષય છે વિશ્વ દૂધ દિવસ, અને બીજો વિષય છે આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની પુણ્યતિથિ. આજના ટોપિકને શરૂ કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત અને બ્રેક પછી ફરી પાછા મળીએ આપણે આ સ્ટેશન પર.

આજે 1 જૂન એટલે કે વર્લ્ડ મિલ્ક ડે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વર્ષ 2001થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ, જેનો મુખ્ય હેતુ આપણા જીવનમાં દૂધના મહત્વ અને ડેરી ક્ષેત્રના યોગદાનને વૈશ્વિક સ્તરે બિરદાવવાનો છે. આપણે સાંભળીએ છીએ ને કે દવાઓ ખાવા કરતાં દૂધ પીવું 100 ગણું સારું. તો ચાલો આજે રેડિયોના માધ્યમથી દૂધ અને દેશના શ્વેત ક્રાંતિના સર્જકોની એક સફરે નીકળીએ. આપણા શાસ્ત્રોમાં દૂધને અમૃત કહ્યું છે અને વિજ્ઞાન પણ એ વાતને સ્વીકારે છે. દૂધ એ માત્ર એક પ્રવાહી નથી, પણ એક સંપૂર્ણ આહાર છે. દૂધમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન B12, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. દૂધ એ તો બાળકોના વિકાસનો આધારસ્તંભ છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે, મજબૂત હાડકા અને તેજસ્વી મગજ માટે દૂધ અનિવાર્ય છે. આજની આપણા સૌની ભાગદોડવાળી જિંદગીમાં લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલે કે ઓસ્ટિયોપોરોસિસ કે નબળાઈથી બચવા માટે રોજ 1 ગ્લાસ દૂધ રામબાણ ઇલાજ છે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં તો સવારની શરૂઆત જ ચા અને દૂધથી થાય છે. ભગવાનના પંચામૃતથી લઈને મહેમાનોની આગતા સ્વાગતા સુધી દૂધ આપણી નસોમાં વણાયેલું છે. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં મિલ્કશેક, ચીઝ, બટર અને દહીં સ્વરૂપે દૂધનો વપરાશ આહાર સુરક્ષા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. દૂધમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સ જેવી કે પનીર, છાશ, ઘી અને માવો આપણી થાળીનો સ્વાદ અને પોષણ બંને વધારે છે. આજે આપણે જ્યારે એર કન્ડિશન રૂમમાં બેસીને ઠંડુ દૂધ પીએ છીએ, ત્યારે ગામડાના એ પશુપાલક અને ખેડૂત મિત્રોને કેમ ભૂલાય? એ તો આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. ડેરી ઉદ્યોગ એ ગ્રામીણ અર્થતંત્રનો સૌથી મોટો સહારાનો સ્તંભ છે. કરોડો મહિલાઓ અને નાના ખેડૂતોની આજીવિકા આ પશુપાલન પર ટકેલી છે. આપણે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ગ્રીન ડેરી ફાર્મિંગ અને પશુ કલ્યાણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગાય ભેંસો પ્રત્યે કરુણા અને વૈજ્ઞાનિક અભિગમ એ જ સાચી પ્રગતિ છે. જો કે આજે ડેરી સેક્ટર સામે હવામાન પરિવર્તન, પશુઓમાં આવતી બીમારીઓ અને વધતા ખર્ચ જેવા અનેક પડકારો છે, પરંતુ ટેકનોલોજીના કારણે મિલ્કિંગ મશીન્સથી લઈને કોલ્ડ ચેઇન સપ્લાય અને ઓર્ગેનિક મિલ્ક પ્રોડક્શન જેવા અદ્ભુત ઇનોવેશન પણ થઈ રહ્યા છે, જે ડેરી ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. તો આપણી ફરજ બસ એટલી જ કે લોકલ પશુપાલકોને સપોર્ટ કરીએ. જેમ કે માર્કેટમાં મળતા આર્ટિફિશિયલ ડ્રિંક્સ કે પેક્ડ કેમિકલયુક્ત પીણા છોડો. જ્યારે તમે સ્થાનિક ડેરી કે તમારા વિસ્તારના દૂધવાળા ભાઈ પાસેથી દૂધ ખરીદો છો, ત્યારે તમે કોઈ એક ગરીબ પશુપાલકના ઘરનો ચૂલો સળગાવવામાં મદદ કરો છો. વોકલ ફોર લોકલ નો મંત્ર અહીં જ સાર્થક થાય છે. તો વાલા શ્રોતા મિત્રો, વિશ્વ દૂધ દિવસ એટલે માત્ર દૂધ પીવાનો દિવસ નહીં, પણ સવારના 4 વાગ્યે ઠંડી કે વરસાદ જોયા વગર ગાય ભેંસનું દૂધ દોહીને આપણા સુધી પહોંચાડતા એ ખેડૂતો અને ડેરી ફાર્મર્સના પરિશ્રમને સલામ કરવાનો દિવસ છે. તંદુરસ્ત રહો, મસ્ત રહો, રોજ 1 ગ્લાસ દૂધ પીઓ અને દેશના પશુપાલકોનું ગૌરવ વધારતા રહો. ફરી મળીએ આપણે એક નાનકડા બ્રેક બાદ.

યુવા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, જેમ એક કુશળ ચિકિત્સક દર્દીની નાળ પારખીને તેના રોગનું નિવારણ કરે છે, તેમ ઇતિહાસના કેટલાક વિરલ પુરુષો દેશની નાળ પારખીને રાષ્ટ્રને કટોકટીના સમયમાંથી હેમખેમ બહાર કાઢે છે. આજે 1 જૂન એટલે કે ભારતના રાજકીય ક્ષિતિજના એવા જ એક તેજસ્વી નક્ષત્ર દેશના 6ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની પુણ્યતિથિ. વર્ષ 1996માં આજની જ તારીખે આ મહાન દેશભક્તે આપણી વચ્ચેથી ચીરવિદાય લીધી હતી. આજે આકાશવાણીના માધ્યમથી આપણે તેમની પવિત્ર સ્મૃતિને નમન કરવા અને 20મી સદીના મધ્યકાળમાં લખાયેલા તેમના ગૌરવશાળી ઇતિહાસના સમયગાળાને વાગડવા માટે ભેગા થયા છીએ. નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના એક સમૃદ્ધ ખેડૂત પરિવારમાં થયો હતો. ધારેલા સૌ વૈભવ અને સુખો તેમના કદમોમાં હતા, પરંતુ 1931માં મહાત્મા ગાંધીની એક હાકલ પર માત્ર 18 વર્ષની ઉંમરે તેમણે કોલેજનો ત્યાગ કર્યો અને આઝાદીના સંગ્રામમાં કૂદી પડ્યા. 1940થી 1946ના સમયગાળા દરમિયાન તેમણે ભારત છોડો આંદોલન સહિત અનેક સત્યાગ્રહોમાં સક્રિય ભાગ લીધો અને યુવાનીના કિંમતી વર્ષો જેલની કાળી કોટડીઓમાં વિતાવ્યા. અસહ્ય યાતનાઓ ભોગવી પણ માતૃભૂમિને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરાવવાનો તેમનો સંકલ્પ હિમાલય જેવો અડગ રહ્યો. આઝાદી પછી જ્યારે ભાષાના આધારે રાજ્યોની પુનઃરચના થઈ

1956 માં નવગઠિત આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું બહુમાન નીલમ સંજીવ રેડ્ડીને મળ્યું. 1956 થી 1964ના ગાળામાં વચ્ચે થોડા સમયને બાદ કરતા તેઓ બે વાર મુખ્યમંત્રી પદે રહ્યા. એમણે કૃષિ ક્ષેત્રે લાવેલી ક્રાંતિને તો કેવી જ રીતે ભૂલી શકીએ. એક ખેડૂતના દીકરા હોવાના નાતે તેઓ જાણતા હતા કે ભારતનો આત્મા ગામડામાં વસે છે. તેમણે નાગાર્જુન સાગર જેવી મોટી સિંચાઈ યોજનાઓ અને કૃષિ સુધારાઓ દ્વારા આંધ્રપ્રદેશને અન્નનો ભંડાર બનાવવામાં સિંહ ફાળો આપ્યો. નીલમ સંજીવ રેડ્ડી 1967 થી 1969ના સમયગાળામાં દેશની ચોથી લોકસભાના સ્પીકર બન્યા. ગૃહની કાર્યવાહીમાં નિષ્પક્ષતા જાળવવા માટે તેમણે પોતાના પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું, જે ભારતીય લોકશાહીમાં એક આદર્શ મિસાલ છે. ત્યારબાદ 1977માં તેઓ ફરી એકવાર સર્વસંમતિથી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આગળની વાતો કરવા માટે હવે તમારે થોડી રાહ જોવી પડશે. તો આપણે મળીએ એક નાનકડા બ્રેક પછી.

ભારતીય રાજનીતિના ઇતિહાસમાં નીલમ સંજીવ રેડ્ડીનું નામ સુવર્ણ અક્ષરે એટલા માટે અંકિત છે કારણ કે તેઓ સ્વતંત્ર ભારતના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા જેઓ નિર્વિરોધ ચૂંટાયા હતા. 1977થી 1982નો આ 5 વર્ષનો સમયગાળો દેશ માટે ભારે રાજકીય ઉથલપાથલ અને ઇમરજન્સી પછીનો સંક્રાંતિ કાળ હતો. વિખરાયેલા દેશને એક તાંતણે બાંધી શકે તેવા પ્રચંડ વ્યક્તિત્વની જરૂર હતી. ત્યારે 25 જુલાઈ 1977ના રોજ દેશના તમામ પક્ષોએ પક્ષાપક્ષીની રાજનીતિથી ઉપર ઉઠીને સર્વસંમતિથી નીલમ સંજીવ રેડ્ડી પર પસંદગીનો કળશ ઢોળ્યો. આ સમયગાળા દરમિયાન તેમણે 3 અલગ અલગ વડાપ્રધાન, જેમાંના મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી સાથે કામ કરીને દેશને સ્થિરતા આપી. તેઓએ સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચીને પણ સાદગીની પરાકાષ્ઠા બતાવી. 1977માં રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે જાહેર કર્યું કે દેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી તેઓ પોતાના માસિક વેતનમાં 70% સ્વૈચ્છિક કાપ મૂકશે. રાષ્ટ્રપતિ ભવનના 340 રૂમના ભવ્ય રાજશાહી વૈભવને નકારીને તેઓ એક નાનકડા મકાનમાં સામાન્ય નાગરિકની જેમ રહ્યા. 1982માં તેમનો કાર્યકાળ પૂર્ણ થયો એટલે કોઈ પણ પ્રકારના પાવર કે હોદ્દાની લાલસા વગર તેઓ સીધા પોતાના વતન અનંતપુર ચાલ્યા ગયા અને ગાયોની સેવા તથા ખેતીકામમાં પરોવાઈ ગયા. સત્તાના મોહમાયા વિના સાધુ જીવન જીવવું એ જ એમની સાચી ઓળખ હતી. વાલા શ્રોતા મિત્રો, આજે નીલમ સંજીવ રેડ્ડી આપણી વચ્ચે સદેહે હાજર નથી, પરંતુ 1971થી 1982 સુધીના 5 દાયકા લાંબા જાહેર જીવનમાં તેમણે જે મૂલ્યો સ્થાપ્યા તે આપણા લોકતંત્ર માટે પ્રેરણાનો અમૂલ્ય સ્ત્રોત છે. આજના સમયમાં જ્યારે સત્તા અને હોદ્દા મેળવવા માટેની આંધળી દોટ મુકાય છે ત્યારે તેમનું જીવન આપણને શીખવે છે કે ખરું પદ માણસના હોદ્દાથી નહીં પણ તેના ત્યાગ અને સમર્પણથી ઊંચું બને છે. આજે તેમની પુણ્યતિથિ પર આકાશવાણી પરિવાર વતી દેશના આ મહાન અને નિસ્વાર્થ સપૂતને ભીના હૃદયે કોટી કોટી વંદન કરું છું. ઈશ્વર આપણને સૌને દેશ સેવાના આવા સાચા પથદર્શકના માર્ગ પર ચાલવાની શક્તિ આપે. તો બસ, સ્વસ્થ રહો, દીર્ઘાયુ બનો અને રેડિયો સાંભળતા રહો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હું આપની દોસ્ત વૃષ્ટિ મહેતા હવે વિદાય લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.

આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સાંજના 7 થયા છે. હિન્દી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ જગજીતસિંહને સાંભળીએ.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, સાંભળીએ ગાયક કલાકાર અલકા યાજ્ઞિક અને પ્રફુલ દવેના સ્વરમાં ગીત. ફિલ્મ છે મેરુ માલણ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગો નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમારના કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવ્યો. મલેશિયાએ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ વેપાર અને આર્થિક સંબંધ, સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ, સરહદ વ્યવસ્થાપન, વિકાસ સહાય, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પ્રાદેશિક પરિસ્થિતિ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વાટાઘાટો પછી નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે બંને પક્ષોએ ખાસ કરીને વેપાર અને રોકાણ, વિકાસ સહયોગ, આરોગ્ય, શિક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવામાં રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે બંને પક્ષોએ લોકો વચ્ચેના સંપર્ક માટે જોડાણના મહત્વ પર પણ ભાર મૂક્યો અને કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલા પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા.
1: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
2: ग्रोथ एंड प्रोस्पेरिटी इन द रीजन.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સહિયારો બૌદ્ધ વારસો અને સદીઓ જૂનો લોકો વચ્ચેનો બંધન ભારત મ્યાનમાર સંબંધોને એક અનોખી હૂંફ આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મ્યાનમાર ભારતનું દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે. તેમણે મ્યાનમારના શાંતિ અને સમાધાનના પ્રયાસ માટે ભારતના અડગ સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રીસ્તરીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે તમામ તેલ માર્કેટિંગ કંપનીઓ સરળ પુરવઠો જાળવા તમામ છૂટક વેપારીઓને પેટ્રોલ અને ડીઝલનો સક્રિયપણે પુરવઠો આપી રહી છે.
3: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं. उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई हैं.
0: સુશ્રી શર્માએ કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલપીજી, પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણમાં સંગ્રહખોરી અને કાળાબજાર માટે સતર્કતા વધારવા જણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે 6 મહિના પહેલા કરાયેલો ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ આજથી અમલમાં આવ્યો છે. આ કરારથી ભારતના શ્રમિકો, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો, કપડાં તથા રમતગમત, કાપડ, કૃષિ, ઓટોમોબાઈલ જેવા વિવિધ ઉદ્યોગોને ઓમાનના બજારમાં પ્રાથમિકતા મળશે.
4: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा. पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से

0: अधिक निर्यात को लाभ मिलेगा। व्यापक आर्थिक साझेदारी समझौता CEPA हमारे साझा भविष्य की रूपरेखा है।
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत ओमान व्यापक आर्थिक भागीदारी करार CEPA पर केंद्रीय वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल द्वारा लिखायलो एक लेख शेयर कर्यो। श्री मोदी सोशल मीडिया संदेश में कहूं कि आ लेख दर्शावे छे कि भारत ओमान CEPA भारतीय निकासकारों ने बजार में वैविध्यकरण, रोजगार सर्जन वधारवा, खेडूतोना हितनु रक्षण करवा अने बन्ने देशों वच्चे संयुक्त समृद्धि ने प्रोत्साहन आपवानी तक केवी रीते पूरी पाड़े छे। श्री मोदी कहूं कि आ लेख ए वात पर भार मूके छे कि विकसित देशों साथे व्यापार करार करवाना सरकारना प्रयास दरेक भारतीयना जीवननी गुणवत्ता सुधारवामां मदद करी रह्या छे। भारत अने ऑस्ट्रेलियाए मुक्त, खुला, शांतिपूर्ण, स्थिर अने समृद्ध इंडो पेसिफिक क्षेत्रने जाळवा माटे प्रादेशिक भागीदारो साथे सहयोग वधारवाना महत्वने पुनःपुष्टि आपी। नवी दिल्हीमां भारत ऑस्ट्रेलिया संरक्षण मंत्रीओना संवादना बीजा संस्करण दरमियान बन्ने देशोए नौवहन अने उड्डयननी स्वतंत्रताना महत्व पर भार मूक्यो। आ बैठकनी सहअध्यक्षता संरक्षण मंत्री राजनाथसिंह अने ऑस्ट्रेलियाना नायब प्रधानमंत्री अने संरक्षण मंत्री रिचर्ड माल्स द्वारा करवामां आवी हती। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABIDને ફોલો કરશો। તૃણમૂલ કોંગ્રેસે તેના બે ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતુવ્રત બેનર્જીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજરી અને પક્ષના નેતૃત્વની જાહેરમાં ટીકા કરવા બદલ પક્ષમાંથી છૂટા કરાયા હતા। વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પક્ષમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે। સર્વોચ્ચ અદાલતે નીટ UG 2026 પુનઃ પરીક્ષા વર્તમાન પેન એન્ડ પેપર ફોર્મેટને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા તરીકે લેવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી। ન્યાયાધીશ PS નરસિંહા અને અરવિંદકુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે પરીક્ષા રદ થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી પહેલાથી જ પડકારોનો સામનો કરી રહી હોવાથી કમ્પ્યુટર આધારિત પુનઃ પરીક્ષા હાલની સંભાવના નથી। કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 27 જુલાઈના રોજ મુલતવી રાખી છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના રામસિયા ગામથી ખેતર બચાવો અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ અભિયાન 1 મહિના સુધી ચાલશે।
2: શ્રી ચૌહાણ ને કહા,
3: યે ખેત બચાવ કાર્યક્રમ ઇસલિયે કે હમારી માટી બરબાદ ના હો જાય, હમારે ખેત બરબાદ ના હો જાય। ધરતી કહે કે ઇતના ખાદ મત ડાલો, ઇતના કીટનાશક મત ડાલો કે જો મુજે માર દે।
2: ઇસ અભિયાન કે તહેત કિસાનો કો મિટ્ટી પરીક્ષણ, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રાકૃતિક ખેતી, સંતુલિત ઉર્વરક ઉપયોગ ઓર જલ સંરક્ષણ જૈસી વિષયો પર જાણકારી દી જાયેગી। અભિનવ ગોયલ, આકાશવાણી, ભોપાલ।
1: મલેશિયાએ આજે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના નિયમો લાગુ કર્યા છે। આ હેઠળ ઓછામાં ઓછા 80 લાખ ઉપયોગકર્તાઓ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વય ચકાસણી પ્રણાલી લાગુ કરવી પડશે। જે કંપનીઓ તેનું પાલન નહીં કરે તેમને 1 કરોડ રિંગિટ સુધીનો દંડ થઈ શકે છે। સરકારે જણાવ્યું હતું કે આ પગલાં બાળકોને હાનિકારક સામગ્રી અને સાયબર ધમકીઓથી બચાવવા માટે છે। ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સહિત અન્ય દેશો પણ બાળકોના સોશિયલ મીડિયા સંચાલન પર વય આધારિત પ્રતિબંધોની જાહેરાત કરી છે। પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરના આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। તેમનું ગઈકાલે રાત્રે તેમના મુંબઈ નિવાસસ્થાને અવસાન થયું। તેઓ 89 વર્ષના હતા। ભારતના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક સુમન કલ્યાણપુરે મરાઠી ભક્તિ ગીતો અને હિન્દી ફિલ્મ સંગીત દ્વારા પોતાની ઓળખ બનાવી। હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 10 સુવર્ણ, 5 રજત અને 4 કાંસ્ય સહિત 19 ચંદ્રકો જીત્યા છે। ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું। ગઈકાલે પુરૂષોની 800 મીટર દોડમાં વેંકટ રામણે સુવર્ણચંદ્રક જીત્યો હતો। અગાઉ કાજલ, ભાવના, આરતી અને નિપમની મહિલા ટીમે 400 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો। મહિલા રિલે ટીમે 45.05 સેકન્ડના સમય સાથે જુનિયર રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો। ભૂમિકા, તહુરા, સૈનુર અને નીરૂની 1600 મીટર રિલે ટીમ પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો। પુરૂષોની રિલે ટીમે પણ 1600 મીટર રિલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો। ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનુ અને સંરક્ષણ મંત્રી કાત્ઝેએ દેશના સંરક્ષણ દળને બેરૂતમાં આતંકવાદી સ્થળો પર હુમલા કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી

0: મુજબ આ હુમલાઓ બૈરૂતના દૈય મથકમાં સ્થાનોને લક્ષ્ય બનાવશે. હિઝબુલ્લાહ દ્વારા લેબનોનમાં યુદ્ધ વિરામના વારંવાર ઉલ્લંઘન અને ઇઝરાયેલના શહેરી અને નાગરિકો પર હુમલાઓના જવાબમાં હશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગી નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમાર કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રકો જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સાંભળીએ ગાયક કલાકાર મહેશ કુમાર, પ્રફુલ દવે અને સાથીદારોના સ્વરમાં ગીત.

0: પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
1: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્નો પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ હોંગકોંગમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો છે. તે અંતર્ગત આગામી 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી HLO હાથ ધરાશે. 1,10,000થી વધુ ગણતરીકારો આ કામમાં જોડાશે. વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ સૌને આ કામગીરીમાં સહભાગી થવા અનુરોધ કરતાં કહ્યું, ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે તેમ પણ શ્રી માયાત્રાએ વધુમાં જણાવ્યું હતું.
2: આમાં દરેક વ્યક્તિઓએ ઘરે ઘરે જઈને અંદાજે 33 પ્રશ્નો, સામાન્ય માહિતી જે આપણે પહેલા પણ કહી હતી તે મુજબ બધી માહિતી લેશે. સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક અકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી, આપે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપતો નહીં.
1: જૂનાગઢના વંથલીના વાડલા ગામમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. જિલ્લા કલેક્ટરે લોકો સાથે સહજ સંવાદ સાધી વસ્તી ગણતરી માટેની યોગ્ય માહિતી આપવા અનુરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી આ વખતે વસ્તી ગણતરી કરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યની 4 ખાલી થનારી રાજ્યસભાની બેઠક માટેની દ્વિવાર્ષિક ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તે અંતર્ગત આગામી 18 જૂને સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે મતગણતરી કરાશે. આ ચૂંટણી માટે આગામી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, તેમજ 9 જૂને તેની ચકાસણી કરાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત લેવાની છેલ્લી તારીખ 11 જૂન રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ આગામી 21 જૂને પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ 4 બેઠક ખાલી પડશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. કાયદા વિભાગે આ અંગે જાહેર કરેલા નવા ફોર્મેટ મુજબ જે સેવાઓમાં કાયદા અને નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય ત્યાં એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય ગણાશે. આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જનસેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઈન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે. નાગરિકોને વારંવાર જુદા જુદા લખાણવાળી એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા સરકાર દ્વારા આ વહીવટી સુધારો કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના શેરથા ગામથી ખેત બચાવો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને કર્મચારીઓ આગામી 30 જૂન સુધી ગામે ગામ જઈ ખેડૂતોને આ અભિયાન અંગે માહિતી આપશે. ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા શ્રી વાઘાણીએ ખેતીની જમીનને બચાવવા અપીલ કરતા તેમણે આ અભિયાનને ભાવિ પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ ગણાવ્યું. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્ર શરૂ કરાશે તેમ પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. તેમાં સુરતના શૌર્ય ખેમકાએ સમગ્ર દેશમાં 43મો ક્રમાંક

0: મેળવ્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તેમની આ સિદ્ધિ અંગે વાત કરી અને સફળતાનો મંત્ર આપ્યો છે.
1: प्रिपरेशन तो रेगुलर सीरीज ही थी, उनको कंसिस्टेंटली करना है और जितना आउटपुट निकाल सकते हो उतना आउटपुट निकालना है. फैमिली बहुत खुश थी, सब खुशी से उछल पड़े थे, बहुत अच्छी रैंक आई थी, सब बहुत खुश थे. आगे अभी मैं सीएस में बीटेक परस्यू करूंगा. मॉक बहुत इंपॉर्टेंट होते हैं. मॉक को ऐसे सोचना है कि एक्चुअल पेपर ही दे रहे हैं ताकि वो आपको प्रेशर भी फील होगा और फिर आपका जो एक्चुअल आउटपुट है वो आएगा. मैं ये एडवाइस देना चाहूंगा कि आप कंसिस्टेंट रहें और तीनों सब्जेक्ट्स को इक्वल प्रायोरिटी दें.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. આજે 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાંથી 25% ઉત્પાદન ભારતમાં થાય છે, તેમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ અંગેની માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ સૌ દૂધ ઉત્પાદકોને દૂધ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ડાંગના વઘઈ ખાતે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે માસ્ટાઇટ્સ નિવારણ અને નિયંત્રણ વિષયક પશુપાલન ગોષ્ઠી યોજાઈ. કાર્યક્રમનો હેતુ પશુપાલકોમાં માસ્ટાઇટ્સ એટલે કે આંચળનો સોજો રોગ અંગે જાગૃતિ લાવવા તથા દૂધાળા પશુઓના આરોગ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દૂધ ડેરી અને સહકારી સંસ્થાઓમાં સકારાત્મક અભિગમ અને નવીનતાને પ્રોત્સાહન અપાયું છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું, ભારત વૈશ્વિક ડેરીનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં દેશના ડેરી ઉદ્યોગમાં સૌથી ઝડપી વૃદ્ધિ થવાનો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
2: गोकुल मिशन योजना के अंतर्गत भारत सरकार ने देसी नस्ल की गायों का संवर्धन इसलिए फोकस किया और इनमें बहुत अच्छे परिणाम मिल रहे हैं. बनास डेयरी जैसे कई डेयरियां बनाकर पूरे देश में कोऑपरेटिव के माध्यम से कॉमन पशुपालक का सशक्तिकरण करने का काम भारत सरकार ने किया है. बनास डेयरी प्रतिदिन 40 करोड़ से ज्यादा दूध उत्पादक महिलाओं के अकाउंट में पैसा जमा करवाता है. ये अपने आप पूरे विश्व में एक अद्भुत मॉडल है.
0: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવી જ એક કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી ખેડૂતોને ઘણો લાભ થયો છે. સરકારે પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધાનો લાભ આપતા વાવ થરાદના પશુપાલક નયના ચૌધરીએ આનંદ વ્યક્ત કર્યો છે.
3: पहले दूध का पैसा हमें मिलने में आपको मिल लग जाते थे, लेकिन पिछले 5-7 सालों से डेयरी और सरकारी व्यवस्था के कारण दूध का पैसा सीधा हमारे बैंक खाते डीबीटी में जमा हो जाते हैं और उसके साथ साथ बनास डेयरी की तरफ से हमें 25% से ज्यादा बोनस भी मिलता है. सरकार द्वारा पशु बीमा योजना के कारण किसी आपदा या बीमारी से पशु का नुकसान होता है तो उसका मुआवजा भी हमें मिल जाता है.
0: મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ ઝડપી બનવાની શક્યતાને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
4: डे 2 से लेकर डे 4 तक के लिए थंडरस्टॉर्म की वार्निंग है. उसमें जो विंड की स्पीड होगी गुजरात रीजन और साथ में सौराष्ट्र कच्छ रीजन में 40 से 50 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है. और आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा बदलाव नहीं होगा. उसके बाद 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है.
0: જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. ચોરવાડ ગામના 19 વર્ષના આ ખેલાડીએ રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની 4x100 મીટર રિલે સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના ભાવના, હરિયાણાના આરતી અને ઉત્તરપ્રદેશના નિપમ સાથે કાજલ વાજાએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી. સાથે જ 20 વર્ષથી ઓછી ની શ્રેણીમાં અગાઉનો 45.08 સેકન્ડનો વિક્રમ તોડી તેમણે નવો રાષ્ટ્રીય વિક્રમ પણ બનાવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ વાજા અને ભારતીય રિલે ટીમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્ન પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.